આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી. અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. શ્રી મોદી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ચર્ચા કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે, જેમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. શ્રી મોદી અગ્રણી વ્યાવસાયિક અને રમતગમતની હસ્તીઓ સાથે પણ વાતચીત કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के स्वागत के लिए ऑकलैंड पूरी तरह तैयार है. यहां बसे भारतीय समुदाय के साथ साथ स्थानीय न्यूजीलैंड वासी भी पारंपरिक माओरी अभिवादन किया ओरा मोदी कहकर उनका स्वागत करने को उत्सुक हैं. महिलाएं, युवा, उद्योग जगत के प्रतिनिधि, शिक्षाविद और विभिन्न सामुदायिक संगठनों के सदस्य इस यात्रा को भारत और न्यूजीलैंड के संबंधों में एक नए अध्याय की शुरुआत मान रहे हैं. उनका विश्वास है कि प्रधानमंत्री मोदी की यह यात्रा व्यापार, शिक्षा, निवेश, खेल और सांस्कृतिक सहयोग को नई गति देगी. मंजू मीना, आकाशवाणी समाचार के लिए ऑकलैंड, न्यूजीलैंड से.
0: ઓસ્ટ્રેલિયાની મુલાકાતના અંતિમ દિવસે શ્રી મોદીએ આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, શિક્ષણ, ભારત પ્રશાંત સુરક્ષા, રોકાણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ માટે દ્વિપક્ષીય સમર્થનની પુષ્ટિ કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ઓમાન પહોંચ્યા છે. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહેમદ અલમસ્કરીએ તેમનું સ્વાગત કર્યું હતું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ઓમાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના સત્તાવાર અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈએ બ્રસેલ્સમાં 3 ભારત યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં હાજરી આપશે. ડોક્ટર જયશંકર યુરોપિયન યુનિયન અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે પણ વાતચીત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે સમાન નાગરિક સંહિતા યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના નેતૃત્વમાં 7 સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું કે ભારતના બંધારણમાં સમાવિષ્ટ રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો અનુસાર દરેક રાજ્યએ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વિચારવું જોઈએ. આ સમિતિ આગામી 6 મહિનામાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરશે, જેના આધારે સરકાર આગામી શિયાળુ સત્ર દરમિયાન નાગપુરમાં વિધાનસભાના બંને ગૃહો સમક્ષ સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યારબાદ ગુજરાતે પોતાનો યુસીસી કાયદો પસાર કર્યો હતો, જ્યારે આસામ યુસીસી કાયદો પસાર કરનાર 3 રાજ્ય બન્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે સરકાર E85 ઇંધણ લાવવાની યોજના બનાવી રહી છે, જે પ્રમાણભૂત E20 પેટ્રોલ કરતાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે. તેમણે કહ્યું કે E85 ફક્ત ખાસ વાહનો માટે જ ઉપલબ્ધ રહેશે, જે વાહનો આ ઇંધણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથેની પ્રત્યક્ષ મુલાકાતમાં શ્રી પુરીએ કહ્યું હતું કે વ્યાપક બાયોફ્યુઅલ નીતિનો બચાવ કરતા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી એન્જિન અને વાહનને નુકસાન અંગેની ચિંતાઓને તેમણે ફગાવી દીધી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવ સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે માર્ગોના જોડાણમાં આવતી જમીનના સંપાદનની સરળતા માટે બિનખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત કરવાના ગુજરાત મોડેલ અંગે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગુજરાતના જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનની માહિતી પણ મેળવી. સાથે જ તેમણે સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને

0: રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સતત બીજા વર્ષે સ્વચ્છ ઉર્જાએ દેશની વીજળીની માંગ 50% વધુ પૂર્ણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે 6 જુલાઈએ 50.2% વીજળી પુરવઠો નવીનીકરણીય સ્ત્રોતમાંથી આવ્યો હતો, જે ભારતની સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમની વધતી જતી શક્તિ અને વિશ્વસનીયતાનો પુરાવો છે. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ સિન્થિયા મેક્રેફી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળકોનો વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી. નીતિ આયોગના જણાવ્યા અનુસાર આ ચર્ચાઓ ખાસ કરીને મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં સલામત અને સમાવિષ્ટ શિક્ષણ, પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા, શિક્ષક શિક્ષણ, વિદ્યાર્થી સુખાકારી, સાયબર સલામતી અને ડિજિટલ સુરક્ષા પર કેન્દ્રિત રહી હતી. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. આગામી 3-4 દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે કાંગરા, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટેનું યલો એલર્ટ આપ્યું છે, જેથી સિરમોર અને સોલન જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
2: એક સદી બાદ દોનો દેશો કે ખેલ સંબંધ લગાતાર મજબૂત હો રહે હૈ. ઇસી વર્ષ ઓકલેન્ડ મેં આયોજિત FIH મહિલા નેશન્સ કપ મેં ભારતીય મહિલા હોકી ટીમ ને મેઝબાન ન્યૂઝીલેન્ડ કો હરા કર ખિતાબ અપને નામ કિયા. 100 વર્ષોં કી ઇસ ખેલ યાત્રા ને યહ સાબિત કિયા હૈ કી હોકી કેવલ એક ખેલ નહીં બલ્કિ ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે બીચ મિત્રતા, વિશ્વાસ ઓર લોગો કે બીચ મજબૂત રિશ્તો કા એક સશક્ત સેતુ ભી હૈ. મંજુ મીના, આકાશવાણી સમાચાર કે લિયે ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ.
0: હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ પર યજમાન ઇંગ્લેન્ડ સાથે ઐતિહાસિક ટેસ્ટ મેચ રમશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે રમાશે. લોર્ડ્સ ગ્રાઉન્ડ પર પ્રથમવાર મહિલા ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો આ વખતે 16મી ટેસ્ટ મેચમાં એકબીજાનો સામનો કરશે, જેમાંથી ઇંગ્લેન્ડે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી છે, જ્યારે ભારતે 3 મેચ જીતી છે. બાકીની 11 મેચ ડ્રો રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવાના. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કુવૈતની મુલાકાત બાદ ઓમાન પહોંચ્યા. મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા UCCનો મુસદ્દો તૈયાર કરવા 7 સભ્યોની સમિતિની રચના. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં આજે ભારે વરસાદની ચેતવણી અને મહિલા ક્રિકેટ ટીમની આજે યજમાન ઇંગ્લેન્ડ સાથે ટેસ્ટ મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી. વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે ઝડપી, પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. કેશોદ વિમાન મથક પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ઉડાનનું સંચાલન શરૂ કરવા સરકારના અભિગમ અંગે પણ તેમણે માહિતી આપી. આ ઉપરાંત શ્રી માંડવિયાએ જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની માહિતી મેળવી. તેમણે સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ સંબંધિત વિભાગને સતર્ક રહી જરૂરી બચાવ અને રાહત કાર્ય માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા વ્યાપક રાહત કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પુનર્વસન પ્રયાસને ઝડપી બનાવવા જિલ્લા સંકલન, મહાનગરપાલિકા અને વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા

0: બેઠક યોજી હતી. શ્રી સંઘવીએ વહીવટીતંત્રને આગામી 48 થી 72 કલાકમાં સામાન્ય જીવન અને વ્યવસાયોને સંપૂર્ણપણે પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું 9,000થી વધુ પરિવારનો ઘરે ઘરે સર્વે પૂર્ણ થયો છે, જ્યારે 800થી વધુ અસરગ્રસ્ત પરિવારને 6,800 રૂપિયા પ્રતિ પરિવાર સહાય સાથે રોકડ રકમનું વિતરણ કરાયું. બાકીના ઘરોને આવરી લેવા અને 58 વાણિજ્યિક ઝોનમાં સ્થાનિક વેપારીઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા વિશેષ ટીમ કાર્યરત હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના રાષ્ટ્રીય રાજમાર્ગના કામની સમીક્ષા કરી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી ગડકરીએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરવાની માહિતી આપી, જ્યારે શ્રી પટેલે પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામમાં ઝડપ લાવવા શ્રી ગડકરીને અનુરોધ કર્યો હતો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે 3 લોકોના મોત થયાના અહેવાલ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસના પોઝિટિવ અને શંકાસ્પદ કેસ પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું.
1: ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ. એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જગ્યાએ કામગીરી કરી રહી છે. ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા, એ જેટલા 61 પ્લેસ જે હતા ગયા વખતના દર્દીઓના, એ તમામ જગ્યાએ સર્વે કરવા માટેની સૂચના આપી છે.
0: રાજ્યભરમાં આજે વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આજથી 2 દિવસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ થતાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. માછીમારોને પણ 12 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા આજની પોરબંદર સંતરાગાછી સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાતા હવે આ ટ્રેન આજે રાત્રે 11:30 વાગે ઉપડશે. આ ટ્રેનની સામે આવતી પેરિંગ સિકંદરાબાદ પોરબંદર એક્સપ્રેસ 17 કલાક મોડી હોવાથી આ ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આરસના પથ્થરોની ચમક પાછી લાવવા વિશેષ કામગીરી હાથ ધરાઈ. શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને વડોદરાની ખાનગી કંપનીના સહયોગથી હાથ ધરાયેલી આ કામગીરી અંદાજે 6 માસમાં 3 તબક્કામાં પૂર્ણ કરાશે. આ અંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી.
2: અંબાજી મંદિર જે છે, લગભગ ઘણા વર્ષો પહેલા એનું બાંધકામ નિર્માણ થયેલું. સમય જતા વાતાવરણની અસર, ઋતુઓની અસર, એના કારણે જે સંગમરમર જે માર્બલ આરસ પાણ છે એના ઉપર થોડો કાળો પડવાનું શરૂઆત થયેલી છે. ખરી માર્બલની ચમક આવી જાય એ અને પારો એકદમ શ્વેત માર્બલ દેખાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એનું સફાઈ કામ ચાલુ કરાવેલ છે. નીચેનો ભાગ જે છે પટ્ટો એ સાફ થઈ ગયો છે. હવે શિખરની સફાઈ ચાલુ કરેલી છે. ત્યારબાદ એના ઉપર એક કેમિકલ પેઇન્ટ લાગી જાય તો ફરી બગડે નહીં 5-10 વર્ષ સુધી.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: મજરૂહ સુલતાનપુરી કી ઓર ધુન રોશન કી.

0: સ્મિતા બેન રાજેન્દ્ર કુમાર શાહ અમદાવાદ સાવરમતી થી બોલ રહી છું.
1: સ્મિતાજી બોલ રહી હૈ. તો સ્મિતાજી, બારિશ કા જો મોસમ હોતા હૈ, તો જબ આપ બચ્ચી થી તો આપકો કૈસા લગતા થા, ક્યા ક્યા આપ ખેલ કરતી થી?
0: બારિશ મે બિજલા ઓર પાણી મે છપછપના બહોત અચ્છા લગતા થા પહેલે.
1: તો ઓર બતાઈએ અપને બારે મે, આપકો ક્યા શોખ હૈ, અપને દિન કો કૈસે બિતાતી હૈ, યે ઇસ બારે મે કુછ બતાઈએ.
0: મેરે કો સબકી મદદ કરના અચ્છા લગતા હૈ. મે રિટાયર્ડ પોસ્ટ વુમેન હું.
1: જી.
0: ગુજરાત કી ફર્સ્ટ લેડી પોસ્ટ વુમેન હું.
1: ક્યા વાત હૈ, યે તો બડે ગર્વ કી બાત હૈ.
0: અભી રિટાયર્ડ હો ગયે, 8 સાલ હો ગયે, 68 કી હો ગઈ મે.
1: જી. તો
0: હેલ્પ કરના અચ્છા લગતા હૈ મેરે કો.
1: જૈસે કી આપ કિસ તરહ કી હેલ્પ કરતી હૈ લોગો કી?
0: કોઈ બીમાર હો ગયા તો મે દવા બહોત સત્કાર કરતી હું.
1: તો બહુ નેક કામ હૈ, બહુ કમ લોગ ઇસ બારે મે સોચતે હૈ. જો સોચતે હૈ, હમ તો કહેતે હૈ બહુ પુણ્ય કા કામ કરતે હૈ વો. તો સ્મિતાજી, યે બતાઈએ કે આજ આપ કોણ સા ગીત સુનના પસંદ કરેંગી?
0: મે દિલ અપના ઓર પ્રીત ભાઈ કા ગાના હૈ. દિલ અપના ઓર પ્રીત ભરાઈ.
1: જી, બહુ સુંદર સા ગીત આપને ચુના હૈ, દિલ અપના ઓર પ્રીત ભરાઈ. તો ચલિયે સ્મિતાજી, આપકો સુનવાતે હૈ આપકી પસંદ કા યે પ્યારા સા ગીત.

0: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. કેજીઆઈટી સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કે ઇસકો મેં જીવંત કેસે કરું, અબ ઇસકો કલાકારો કે સાથ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપીટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: તો સુનિયે સેહતનામા, 13 જુલાઈ શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર. જિનકી બાંસુરી કી મધુર તાન સે મન કા હર કોના ઝંકૃત હો ઉઠતા હૈ, જિનકી ઉંગલિયો કે સ્પર્શ સે બાંસુરી ગુનગુનાને લગતી હૈ જીવન કા સંગીત, જિનકી સાધના ને બાંસુરી કો વિશ્વ મંચ પર એક નઈ પહેચાન દી.
6: દરબારી કે ગંધાર કે આંદોલન મે એસા લગતા હૈ કી બાદલ ઉમડ ઘુમડ રહે હૈ મગર બરસ નહી રહે હૈ. વો જો ઘૂટન હૈ ઉસ ઘૂટન કો દરબારી કે ગંધાર મે જબ તક ન લાયા જાય વો આપ કહે સકતે હૈ કી મેને ઉસ પે મહેનત કિયા.
5: પદ્મશ્રી પંડિત રોનુ મજુમદાર, જિનકી હર પ્રસ્તુતિ શ્રોતાઓં કો સુરો કે અલૌકિક સંસાર મે લે જાતી હૈ. પદ્મશ્રી પંડિત રોનુ મજુમદાર, સંગીત સરિતા, નઈ શ્રૃંખલા, શાસ્ત્રીય સંગીત, ફિલ્મ સંગીત ઓર લોક સંગીત મે બાંસુરી કી ભૂમિકા, સુબહ ઓર શામ 6:45 સિર્ફ વિવિધ ભારતી પર.
7: તરાને નયે પુરાને કાર્યક્રમ ઇસ સમય આપ સુન રહે હૈ દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી સે.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવવા સરકારનો નિર્ણય. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી. વર્ગ 1 અને 2ના કર્મચારીઓને તાત્કાલિક સર્વે કરવા આદેશ. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. રાજ્યમાં મેઘરાજાનો વિરામ. આવતીકાલે સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી. અને મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટને હરાવી જામનગરની ટીમે ખિતાબ જીત્યો. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને વરસાદી પાણીના નિકાલ, પાણી પુરવઠાના કામ, આંગણવાડી સહિતની 11 જેટલી આવશ્યક સુવિધા માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે. મહાપાલિકાની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝિશનલ ફેઝ પરિવર્તનના તબક્કાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા આ અભિગમ અપનાવાયો છે. સત્તાવાર યાદી મુજબ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાને આ લાભ મળશે. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, કેન્દ્ર સરકારના અભિયાન હેઠળ ખેડૂતોને આગામી 5 વર્ષ હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળશે. જો કે આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુને વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળી શકશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1,00,000 હેક્ટરથી વધુ વિસ્તારને આ મિશન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવાયું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026થી 2031ના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી મિશન અમલમાં મુકાયું છે. સુરતમાં વરસાદ અને પૂરગ્રસ્ત ભટર વિસ્તારમાં 2000 અસરગ્રસ્ત પરિવારને પરિવાર દીઠ 6,800 રૂપિયાની આર્થિક સહાયનું વિતરણ કરાયું. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે તેવી ખાતરી આપી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સ્વચ્છતા જાળવવા અને ઘરે ઘરે કરાતા સર્વેમાં સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કર્યો.
1: સુરત શહેરમાં જે કોઈ ઘરોમાં પાણી આવ્યું હોય તે ઘરોમાં પરિવાર દીઠ 6,800 રૂપિયા અને જે કાચા મકાનો હોય કે વસ્તી હોય અને જ્યાં પહેલા માલે પાણી ના પહોંચ્યું હોય પણ એ લોકો કામે ના જઈ શક્યા હોય એવા પરિવારને ઘર દીઠ 1,800 રૂપિયા સહાય ચાલુ કરી લેવામાં આવી છે.
0: દરમિયાન કલેક્ટર તેજસ પરમારે શહેરમાં પૂર રાહતની સહાય માટે વર્ગ 1 અને 2ના 22 અધિકારીઓને તાત્કાલિક સર્વેની કામગીરી સોંપી છે. નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, કોઓર્ડિનેટર અને અન્ય કર્મચારીઓ સાથેની 41 ટીમ બનાવી કામગીરીના હુકમ કરાયા છે.

0: કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું આ માટે આર્સેનલ મિતલ ઇન્ડિયા કંપનીને અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવા આ કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા બારડોલી સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને રોજગારીની નવી તક ઉપલબ્ધ કરાવશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારીને સુનિશ્ચિત કરવા તમામ વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને સામાજિક સંસ્થાઓના સંકલિત પ્રયાસ જરૂરી હોવા પર ભાર આપ્યો. જૂનાગઢમાં મેરા યુવા ભારત જૂનાગઢની જિલ્લા સલાહકાર સમિતિની બેઠકમાં યુવા કેન્દ્રિત વિવિધ પહેલ પર ચર્ચા દરમિયાન શ્રી માંડવીયાએ આ વાત કહી. તેમણે વિવિધ વિભાગ અને સંબંધિત સંસ્થાઓને જિલ્લાના યુવાનોને માય ભારત પોર્ટલ સાથે જોડવા જાગૃતિ અને નોંધણી અભિયાન પર પણ ભાર મૂક્યો હતો. અગાઉ શ્રી માંડવીયાએ જૂનાગઢમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને ઝડપી અને પારદર્શક અને નિર્ધારિત સમયમર્યાદામાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. કેશોદ વિમાન મથક પર વર્ષ 2027 સુધીમાં એરબસ અને કાર્ગો ઉડાનનું સંચાલન શરૂ કરવા સરકારના અભિગમ અંગે પણ શ્રી માંડવીયાએ જણાવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં સાયબર છેતરપિંડી મામલે સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ બેંકની સિસ્ટમના ડેટાબેઝમાં ફેરફાર કરી 7 કરોડ રૂપિયાથી વધુની રકમ વિવિધ બેંક ખાતાઓમાં મોકલી છેતરપિંડી કરી હોવાનું તપાસમાં જણાયું છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું સીઆઈડી ક્રાઇમના સેન્ટર ઓફ એક્સલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
1: સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા અન્ય 3 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે, જેના નામ છે અનિલ અગ્રાવત, ભૂમિલ પટેલ અને વિકાસ ચૌધરી. હેકરોએ સર્વરમાં ઘૂસી અને સર્વરના ડેટાબેઝમાં ચેન્જ કરેલો, જેમાં 4 પ્રાઇમરી એકાઉન્ટ એ લોકોએ પસંદ કરેલા. એ ખાતાધારકોના મોબાઈલ નંબરો બદલી પોતાના મોબાઈલ નંબરો નાખી દીધા અને બેલેન્સ 1 કરોડથી 2 કરોડ દર્શાવી દીધું. જે મ્યુલ એકાઉન્ટો હતા એનાથી આ પૈસા વિથડ્રો કરી લેવામાં આવેલા હતા.
0: ગીર સોમનાથના ઉનામાં ખાપટ ગામમાં વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવનાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ, ફરજ મોકૂફ કરાયા. આ અંગે શિક્ષણમંત્રી ડોક્ટર પદ્યુમન વાજાએ કહ્યું કે સમગ્ર ઘટનાની તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી માટે 3 અધિકારીની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
2: ગીર સોમનાથ જિલ્લાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી પાસે કેફી દ્રવ્ય મંગાવવાનો જે અહેવાલ, તેનું સંજ્ઞાન લઈ એ શિક્ષકને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યા છે. આવું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવાય નહીં. શિક્ષક વિરુદ્ધ એફઆઈઆર નોંધી અને તેની કાયદેસર અટક કરવામાં આવી છે.
0: રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે તો દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
3: आज का जो फोरकास्ट है 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है, इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है. 11 और 12 जुलाई को टिप प्रेशर ग्रेडियंट के कारण क्वाली विंड है, इसमें जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा.
0: રાજ્યભરમાં નહીવત વરસાદ વચ્ચે અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ વરસાદ સરેરાશ 25 ટકા નોંધાયો છે, જેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 66% જેટલો જળ સંગ્રહ થયો છે તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિમાં પહોંચી વળવા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા કામગીરી થઈ રહી છે. તે અંતર્ગત ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના ગારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ત્યારબાદ યોજાયેલી સમીક્ષા બેઠકમાં ખેતીની જમીનનું ધોવાણ, ગ્રામ્ય માર્ગોનું ધોવાણ, પશુ મૃત્યુ, વીજ પુરવઠો પૂર્વવત સહિતની બાબત બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ભરૂચમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા

જિલ્લાના અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોની નલીદાળાની મુલાકાત લીધી. વહીવટીતંત્ર દ્વારા ભરૂચમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ભોગ બનનારા મૃતકોના પરિવારને 8 લાખ રૂપિયાની માનવ મૃત્યુ સહાયની ત્વરિત ચૂકવણી કરવામાં આવી. નર્મદાના રાજપીપળાના પોઈચા ખાતે આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ. દરમિયાન 7 લોકો ઊંડા પાણીમાં ફસાઈ ગયું તેવી સ્થિતિનું નિર્માણ કરીને તેમને બચાવાયા હતા. તો પોરબંદરમાં વાવાઝોડા સહિતની કુદરતી આપત્તિઓમાં બચાવ કાર્ય માટે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની ટુકડીઓ તૈનાત રખાઈ છે. જેઠવદ એકાદશી નિમિત્તે જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે પરંપરાગત દૂધધારા પરિક્રમા યોજાઈ. લોકવાયકા પ્રમાણે લગભગ 75 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડતા જંગલમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, જ્યારે ગિરનાર જંગલમાં પશુ પક્ષી માટે કરમણ ભગત નામના ભાવિકે દૂધની ધારા સાથે ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારબાદ સારો વરસાદ વરસતા આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને આજે પણ 36 કિલોમીટરની પરિક્રમા દૂધધારા સાથે ભાવિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી. મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રાજકોટને હરાવીને જામનગરે ખિતાબ જીત્યો. ગુજરાત સ્ટેટ ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધામાં જામનગરની ટીમે આજે ભવ્ય શરૂઆત કરી. ટીમના ખેલાડી અવની મીઠાપરા અને સંજના મેનિયાએ 2-2 અને માનસી ધાપા, ઉર્મિલા ધોરિયા તથા દિવ્યા પટેલે 1-1 ગોલ કર્યા હતા. મેચના અંતે જામનગરની ટીમનો 10-0 વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે સેમીફાઇનલની મેચમાં રાજકોટે સુરત અને જામનગરે વડોદરાને પરાજય આપ્યો હતો. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026 એનાયત કરાયો. નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં જ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. ડાંગ જિલ્લો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં 100% મોબાઇલ કનેક્ટિવિટી પહોંચાડવા માટે 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં મોખરે છે. જિલ્લામાં હાલ 57 મોબાઇલ ટાવર કાર્યરત છે. દૂરસંચાર માળખાકીય સુવિધા અને ડિજીટલ કનેક્ટિવિટી પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં દૂરસંચાર વિભાગ .ગુજરાત LSCના નિદેશક ડોક્ટર કુંજ શર્માએ આ માહિતી આપી હતી. રાજ્યની 9 મહાનગરપાલિકાઓને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવા સરકારનો નિર્ણય. કપાસ ઉત્પાદન વધારવા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આજથી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત 2000 પરિવારને આર્થિક સહાયની ચૂકવણી. વર્ગ 1 અને 2ના કર્મચારીઓને તાત્કાલિક સર્વે કરવા નિર્દેશ. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંતિ ચૌધરીએ સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. મોરબીમાં યોજાયેલી સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટને હરાવીને જામનગરની ટીમે ખિતાબ જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. અને આવો હવે સાંભળીએ ચિત્તચોર ફિલ્મનું ગીત યસુદાસના અવાજમાં. ગીતના શબ્દો અને સંગીત છે રવિન્દ્ર જૈનના.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. ઉત્તર રેલવેના 680 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. ડિજીટલ સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મેટા પર યુરોપીયન સંઘનો આક્ષેપ અને મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના 3 દેશના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ પહોંચ્યા, જ્યાં વિમાન મથક પર ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને તેનું સ્વાગત કર્યું. ભારતીય અને ન્યૂઝીલેન્ડ સશસ્ત્ર દળોના પ્રતિનિધિઓની હાજરીમાં વિમાન મથકના રનવે પર શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરાયું હતું.
1: લગભગ 4 દાયકા બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે. ભારતીય સમુદાયના લોકો શ્રી મોદીને આવકારવા વિમાન મથક પર મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમને ભારતીય તિરંગો લહેરાવ્યો. શ્રી મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું. શ્રી મોદી ઓકલેન્ડમાં સમુદાય સ્વાગત દરમિયાન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના જીવંત ઉજવણીના સાક્ષી બન્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, આ પ્રદર્શનમાં પંજાબ તમિલનાડુની સંસ્કૃતિઓ, કર્ણાટક અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ અને વંદે માતરમનું પ્રદર્શન દર્શાવાયું છે. શ્રી મોદીએ ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા તથા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સ્થાયી લોકોથી લોકોના બંધનને મજબૂત કરવા બદલ ભારતીય સમુદાયની પ્રશંસા કરી. આ પ્રવાસ દરમિયાન બંને નેતાઓ વેપાર, રોકાણ, શિક્ષણ, ટેકનોલોજી અને પરસ્પર સંબંધમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. શ્રી મોદી અગ્રણી વ્યવસાયિકો અને રમતગમતના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. ચૈતાલી જોશી, સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના 680 કિલોમીટર લાંબા રૂટ પર સ્વદેશી રેલ સલામતી પ્રણાલી કવચના અમલીકરણ માટે 206 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પરિયોજનાનો હેતુ સલામતી અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો અને હેતુ ગીચ વસ્તીવાળા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રૂટ પર સ્વદેશી સલામતી પ્રણાલીનો વિસ્તાર કરવાનો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે કવચ પ્રણાલીનો 4થો તબક્કો રેવાડી, દિલ્હી અને શકુરબસ્તી ભટિંડા વિભાગો પર લાગુ કરાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે કવચ પ્રણાલી સિગ્નલ ઉલ્લંઘન અને ટ્રેન અથડામણ જેવા અકસ્માતોને રોકવા વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત રેલવેએ છત્તીસગઢના રાયપુરમાં 250 ઇલેક્ટ્રીક લોકોમોટીવ્સ માટે વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર બનાવવા માટે 175 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાતના સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું કે આ માટે આર્સેનલ મિત્તલ ઇન્ડિયા કંપનીએ અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવામાં કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરાવાશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આવતીકાલે બિહારના ગયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ બિહાર લોક પ્રશાસન અને ગ્રામીણ વિકાસ સંસ્થા ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ઓસ્ટ્રેલિયાથી તામિલનાડુમાં અમૂલ્ય પ્રાચીન સામગ્રીઓની સફળતાપૂર્વક પરત ફરવા બદલ આનંદ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા

દેશમાં કહ્યું કે પ્રાચીન સામગ્રીઓનું પરત આવવું એ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવણીની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મસ્કતમાં તેમના ઓમાનના સમકક્ષ બદ્ર બિન હમાદ અલ બુસેદીને મળ્યા અને બંને દેશ વચ્ચેના સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે વાટાઘાટો, વેપાર, રોકાણો, કનેક્ટિવિટી, દરિયાઈ ટેકનોલોજી, સંરક્ષણ અને સાયબર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડોમેન્સ પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ ગલ્ફમાં વિકાસ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો પર પણ વ્યાપક વિચારોનું આદાન પ્રદાન કર્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ એન્ડ એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડરસ્કોર એબીએડીને ફોલો કરશો. યુરોપીયન યુનિયને મેટા પર તેના ડિજીટલ સેવાઓના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુરોપીયન સંઘે કહ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓને લાંબા સમય સુધી આ પ્લેટફોર્મ પર જોડાયેલા રાખવા માટે બનાવવામાં આવ્યા છે. યુનિયને મેટાને સતત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે જેવી પુનરાવર્તિત ઉપયોગને પ્રોત્સાહન આપતી સુવિધાઓને આપમેળે બંધ કરવા કહ્યું છે. કમિશનના જણાવ્યા અનુસાર મેટા ચોક્કસ સુવિધાઓ દ્વારા વપરાશકર્તાઓ ખાસ કરીને બાળકો અને કિશોરોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉભા થતા જોખમોનું પર્યાપ્ત મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયું છે. મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ઇનિંગમાં 46 ઓવરમાં 4 વિકેટે 194 રન કર્યા છે. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફૂટબોલમાં ફિફા વિશ્વકપમાં ફાન્સે અમેરિકાના બોસ્ટનમાં રમાયેલી પહેલી ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આજે રાત્રે બીજી ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન બેલ્જિયમ સામે ટકરાશે. સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડોક્ટર એલ મુરુગને સંસદ ભવનના સંકુલમાં આગામી ચોમાસુ સત્રની તૈયારીઓની સમીક્ષા કરી. સંસદ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મેઘવાલે જણાવ્યું કે આગામી સત્ર માટે નિર્ધારિત કાયદાકીય કાર્યની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ અને વાણિજ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે કહ્યું કે બેઠકમાં આંતર વિભાગીય સહયોગ સુધારવા, સંસ્થાકીય ક્ષમતાઓને મજબૂત કરવા અને ઉત્પાદકતા અને સેવા વિતરણ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી. દક્ષિણ સ્પેનમાં ભીષણ ગરમી વચ્ચે લાગેલી આગમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને અન્ય 8 ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના દેશના સૌથી ભયંકર જંગલમાં આગમાંની એક છે. 300થી વધુ કટોકટી કર્મચારીઓ હાલમાં અલમેરિયા જંગલમાં આગનો સામનો કરવા કામ કરી રહ્યા છે. આગને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશન એબીડીએમની પ્રગતિની સમીક્ષા કરવા માટે મિશન સ્ટીયરિંગ ગ્રુપની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં નોંધાયું કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશ્વની સૌથી મોટી ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમમાંની એક તરીકે ઉભરી આવ્યું છે, જેમાં લગભગ 94 કરોડ મિલિયન આયુષ્માન ભારત આરોગ્ય ખાતા બનાવાયા છે અને 105 કરોડ આરોગ્ય રેકોર્ડ લિંક કરવામાં આવ્યા છે. 53 લાખ આરોગ્ય સુવિધાઓ અને આશરે 10 લાખ આરોગ્ય વ્યવસાયિકો રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય રજિસ્ટરમાં નોંધાયેલા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ સુધી હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાતમાં આજે એક પણ જિલ્લામાં વરસાદ ન થયો હોવાના અહેવાલ છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ આલ્કોહોલ ધરાવતી દવાઓના નિયમનને વધુ કડક બનાવવા માટે ડ્રગ્સ નિયમ 1945માં સુધારો કર્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ઇથિલ આલ્કોહોલ ધરાવતી દવાઓ માટે શેડ્યુલ કે હેઠળ લાયસન્સિંગ આવશ્યકતામાંથી હાલની મુક્તિ દૂર કરી છે. મંત્રાલયના જાહેરનામા અનુસાર 30 મિલીથી વધુ જથ્થામાં 12% વધુ ઇથિલ આલ્કોહોલ ધરાવતી બધી દવાઓને હવે મુક્તિ આપવામાં આવશે નહીં. આવી દવાઓ માટે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940 હેઠળ જરૂરી લાયસન્સ મેળવવાની જરૂર રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. ઉત્તર રેલવેના 680

80 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. ડિજીટલ સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મેટા પર યુરોપીયન સંઘનો આક્ષેપ અને મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.